0: 상품을 우선 여러 빈 뭐 뭔지 알수 여러 빈 뭐 토리장이 가리라 리프트 리프트 비트 성공구라가는 건 그런 수모지는 저도 이제는 성공시라는 건데 아니면 성공구라가는 거다 그리죠 리프트 리프트 다리가고 구라로 문제기 사람은 구라오 떠라고 쏠리 뭐안고 준요다 practice 떠라기기 그 practice 맞지 어디 여러분 시어 가는 문제기 아니면 거다 그리지요 말에 떠보여지 비자 가는 문제기 말에 또 뭐는 문제기 그다음에
1: 그날
0: 완는 문제 비자도 맞지 정말 너무 먼저 알고 있나 아니면 지금 mistake 거야 지금 떠보여지 아무 사탕 없어 지금 mistake 나 가는 문제기 말에 뭔다 그리지 말에 이거는 स्वागत योग्य लाग्छ त्यस्ता कुराहरू सो हामीलाई यतिसम्मको साथ दिने मान्छेहरू भइसके पछाडि त एउटा जिम्मेवारी बोध पनि एकदम हुन्छ त्यस कारणले गर्दाखेरि त्यो गल्तीहरूबाट उहाँहरूको गल्तीहरूबाट सिक्दै र उहाँहरूले दिएको सजेसनहरूलाई चाहिँ हामीले लिएर अगाडि बढ्यो भनेदेखि चाहिँ अवश्य पनि स्थायी सरकार बनाउनलाई हामीलाई एकदमै सहयोग पुग्छ जस्तो लाग्छ
1: अहिले संसदको कतिपय